ગયા કૃપા કરે તો સાઈ કાર કરાય છી પોતે સેવા કરે જીનો કમનાય છી કમનાય હોય પ્રવાહ તક અપને કામ મેળ પાય છી અપના કાવે શું કરે મને સિંધ્યા શો કર પાય છી આગળ જે પહેલા જાય છી આગળ જે પહેલા જાય છી.

દ્રઢ કર્માનું મને પ્રતીત, કાળ ના આવે મૂળે ચીત. કોન્ફિડન્ટ એન્ડ અંડર ધ ડિલ્યુઝન ઓફ માયા, ધ થોટ ઓફ ડેથ એન્ડ દેર આફ્ટર નેવર એન્ટર્સ હિઝ માઇન્ડ, એન્ડ પ્રેસિસ લાઈફ ઇઝ વેસ્ટેડ અવે.